આવો મારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારો સાથ એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 11:15 સુધી. ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ, ફરીથી અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જો વાતચીત ગીત હોય ને તો હાસ્ય એ સંગીત બની જાય છે, અને જે સમયને ભૂલ્યા વિના ફરીથી અને ફરીથી યાદ કરીને આનંદ લઈ શકાય છે. એટલે કહેવાય છે ને, જ્યારે વાતચીત આપણે જે કરીએ છીએ ને, જ્યારે એ ગીત બની જાય ને, તો એ હાસ્યનું એક સંગીત બની જાય છે. એની સંગીતની મજા માણતા સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ખુશ્બુ પંચાલના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ એવા વ્યક્તિને પસંદ કરો જે તમને દરેક પરિસ્થિતિમાં પસંદ કરે છે, એવાને નહીં કે જે એના મૂળ પ્રમાણે તમને પસંદ કરે. આગલું ગીત છે ભાઈ ઓમ મારાયાના અવાજમાં.

0: થિયેટરો અમારે આને લાઈવ સુરતમાં શૂટિંગ કરી રહ્યા છે. 5 વાગ્યાનું ચાલુ જ છે અમારું. હા શૂટિંગમાં એક વાવાઝોડું છે બહુ મોટું.
1: ઊંચું પણ

0: બસ ભાઈ, એની સાથે તમારી સાથે વાતો કરતા કરતા આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: સાંભળો સાંભળો સાંભળો, ટેન્શન જાઓ ભૂલી, દિલ નાખો ખોલી, ટેન્શન ને ટાટા કરીએ અને મોજ બજારમાં મોજ કરીએ.